0: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم، فما لنا من شافعين ولا صديق حميم، آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله
1: الرحمن الرحيم.
0: حطوا رفاقكم بالصلاة على محمد وآل محمد.
1: اللهم صل على محمد وآل محمد.
0: اپراتی اگر ایک سوال کرواما آوے تو ہمیشہ انو جواب جے سارو ہوئے اے آپوانی اپنے کوشش کریے. اے داخلہ تینے آجنے بات نے شروع کروی چھے کہ اگر اپنا کوئی تھی پوچھواما آوے کہ تُو بے وقوف چھو તો બધાય કે છે ના હું બેવકૂફ નથી. ને એનો ઊંધો સવાલ કરવામાં આવે કે તું સમજદાર અક્કલમંદ સમજુ ઇન્સાન છો, તો બધાનો જવાબ શું હોય કે હું સમજુ ઇન્સાન છું, હું બેવકૂફ નથી. આવો જ સવાલ અગર હું મારા પોતાથી કરું યા મારાથી કરવામાં આવે કે ખુદાના બંદા તું તાકતવાળો છો કે નબળો છો, તો અલગ અલગ પ્રકારના જવાબ આવે. ક્યાં જગાની વાત થઈ છે, કેના માટે થાય છે, તો કદાચ ક્યારે ક્યારે મારો જવાબ આવે કે હું તાકતવાળો છું, નબળો નથી. ને અમુક વસ્તુ એવી આવે મારી તમારી જિંદગીમાં કે જ્યાં મને માનવું પડે કે આ મામલાની અંદર હું નબળો છું. આજે સાથે મળીને એક નબળાઈની વાત કરવી છે. એના માટે કોઈ આપણે એકબીજાને પૂછવાની જરૂર નથી. હર કોઈ પોતપોતાની જગાએ આનો જવાબ અંદરમાંથી એને આવશે કે આ. એટલે વિષયનું આજે નામ છે ઇનફેબલેસ. લા ફેબલેસ નથી, ઇનફેબલેસ. એક એવી નબળાઈ, આનો જવાબ આપણે કોઈ પોતપોતાને પોતાથી આપવાનો છે. તમને જો હું પૂછું યા તમે મને પૂછો કે આ મામલાની અંદર તું છો નબળો, તો જવાબ બધાનો હશે કે ના, આમાં હું નબળો નથી. પણ દીન મને ને તમને બતાવે છે કે આ દુનિયાની અંદર અગર આ નબળાઈ મારા પાસે હશે, એ જ નબળાઈ એની જરૂર મને આખરતમાં કયામતના યાને કે મરવા પછી એની જરૂર પડશે, ત્યાં ખાતે પણ આ વસ્તુ મારા તમારા માટે નબળાઈ ઠેરાવવામાં આવશે. એટલા માટે અક્કલમંદીની વાત એ છે કે આ વસ્તુ અગર મારી નબળાઈ અહીંયા છે તો હું કોશિશ કરું કે એ નબળાઈને કઈ રીતે મારી જિંદગીમાંથી હટાવું, તો અહીં પણ મારું કામ થાય અને ત્યાં ખાતે પણ મારું કામ થઈ જાય. શા માટે નબળાઈની વાત કરેલી છે? કુરાન મજીદમાં આ નબળાઈને અલગ અલગ રીતે ખુદાવંદે કરીમે બયાન કરેલી છે. પહેલી આયત તમારી સમક્ષ જે પડવી છે, જેને સરનામાના તોર ઉપર મેં પડી, એ સૂરે શુઅરાની 100 અને 101મી આયત છે. શપિત્ર વેન્સીસ વેક્સે સ એ સ. આ બધી ચર્ચા સૂરે શુઅરામાં 80મી નંબરમાં આયત છે ને, ત્યાંથી શરૂ થાય છે. હું તમને દાવત આપું છું કે આ 20 આયતો ઘરે જઈને તપાસજો. 80મી આયતમાં ખુદાવંદે કરીમ નેક લોકોની વાત કરે છે કે જે ખુદાની બારગામાં કલબે સલીમ લઈને આવે છે. પછી ખુદાએ કહે છે આ લોકો માટે જન્નત તૈયાર છે. પછી

બીજા ગીરોની વાત આવે છે અને એના માટે ખુદા કહે છે કે અલ જહીમ જહન્નમની આગ એ લોકો માટે તૈયાર છે. કોણ છે? ગાવિદ જે ખોવાઈ ગયા છે. હવે ખોવાઈ ગયાની વાત જ્યારે આવે તો આપણને એમ કે દીનથી ખોવાઈ ગયા છે, ગુમરાહ થઈ ગયા છે, રસ્તો ભૂલી ગયા છે. આ ખોવાઈ ગયેલાની વ્યાખ્યા ખુદાએ યાને કે દેતાએ આપણને એવી રીતે બયાન કરેલી છે કે ખુદાની નજરમાં આ પણ ખોવાઈ ગયેલા લોકો છે. ભલે પછી મજલિસમાં આવતા હોય, ભલે પછી નમાઝ પડતા હોય, ભલે પછી રોઝા રાખતા હોય, ભલે પછી હજ્જો ઝકાતો ખુમસોને બધું અદા કરતા હોય, આ ના હોય તો ખુદાની નજરમાં ખોવાઈ ગયેલા લોકો છે. કઈ વસ્તુ હશે?

એટલી મહત્વની વાત, એટલી મોટી નબળાઈ છે કે મારે તમારા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ કહે છે, અહીં લોકો જાગી જાઓ. આ નબળાઈ, આ વસ્તુ તમારા માટે એટલી જરૂરી છે કે આ નબળાઈ યા આ વસ્તુની કદરો, કિંમત, એહતરામ, માન, એની વલર, એનું ઇમ્પોર્ટન્સ, મહત્વ હતા એટલી બધી છે. છઠ્ઠા ઇમામે કહ્યું કે જહન્નમમાં જે પૂગી ગયા હશે ને, એ જહન્નમમાં ત્યાં લોકોની આવાઝ આ આવશે. કઈ આવાઝ? શાપિત્ર વેન્સિસ વેક્સિસ સો એ સો અંદરમાં હશે ને કહેશે, ફમાલના મિન શાફઈન, અમારી મદદ કરવાવાળા કોઈ નથી. આપણી મડેગાસ્કરની ભાષામાં અંબવારું અંબવારું કરવાવાળા કોઈ નથી. ફમાલના મિન શાફઈન ત્યાં ખાડામાં પડી ગયા છે. બીજી આવાઝ લોકો નીકળશે, 101 મે આયત સો વલા સદીકિન હમીમ, કોઈ દોસ્ત નથી અમારા પાસે કે જે અમારી સહાય કરે, જે અમારી મદદ કરે, જે અમને કામ આવે. માલુમ શું પડ્યું? કે કયામતના દિવસે છઠ્ઠા ઇમામે કહ્યું, આ દોસ્તી અને દોસ્તાર અને દોસ્તો, એ અહીંયા તો એક તરફ, વાં પણ માણસો કયામતના દિવસે દોસ્તારના તલાશમાં છે કે કોઈ એવો દોસ્ત આવી જાય જે મારા મદદરૂપ બને. પણ વાં બધા એકબીજાના દોસ્ત નહીં હોય, એની વાતે પણ ખુદાએ કરી દીધી છે. એનું એલાન એક પછી એક આયતો પડી, હસન સલ્લા મોહમ્મદ વાલે મોહમ્મદ. આ દોસ્તારોની વાત તમે જોજો, ઓલા જે જહન્નમમાં છે એ કે છે, અમારા પાસે કોઈ અંગતનો દોસ્ત નથી. પણ દોસ્તમાં કામ આવશે, ખુદાએ કહ્યું આ લોકો દોસ્તને ગોતે છે. પણ એ બધી દોસ્ત અહીંયાની બધી કદાચ નામની હોય. અહીંયા તો આપણે એકબીજાને દોસ્ત માનીએ ના, એ બધી દોસ્તી કદાચ કામની હોય. ખુદાવંદે કરીમે આ મંઝરને સૂરે ઝુખરુફ કુરાન મજીદનો 43મો સૂરો અને આયતનું નિશાન છે 37, કારણ થવા વર્ષે 37 સુસંસેત. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, અલ અખિલ્લાહુ યૌમ ઇઝિન બઅદુહુમ લિ બઅદિન અદુ ઇલ્લલ મુત્તકીન. દોસ્તારો જેટલા હશે ને આપસના મિત્રો, એ બધા ત્યાં શું હશે? એકબીજાના શત્રુ હશે, એકબીજાના દુશ્મન હશે, એકબીજાના અદુ હશે. ઇલ્લલ મુત્તકીન, એ દિવસે જેટલી દોસ્તી હતી બધી પાણીમાં, બધા એકબીજાના દુશ્મન થઈ જશે સિવાય ઇલ્લલ મુત્તકીન. જે પરહેજગાર લોકો હશે એ લોકો જે દોસ્તી હશે એની અંદર આ દુશ્મન આવે ત્યાં દુશ્મની કોઈ પણ જાતની નહીં હશે. કયામતની વાત કરવી છે? આગળ વધીએ. હજી કુરાને મજીદ એક આયત છે કે એ વખતે કેવા દોસ્તાર હતા એની વાત પણ વાં જઈને જાગૃત થશે. ખુદાને કરીમે સૂરે ફુરકાન કુરાને મજીદ 25મો સૂરા આયતનું નિશાન છે 28, 25-28, 25-28. બંદો ત્યારે કહેશે, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા વૈલતા લઈતની લમ અત્તખિદ ફુલાનન ખલીલા, અફસોસ થાય મારા ઉપર, અહી કાશ મેં ફલાણાને મારો દોસ્ત ન બનાવ્યો હતો. કેમ? શું કરતો તો એ દોસ્ત? એના પછી આયત તમે ઘરે જઈને પડજો. એ દોસ્તે શું એવું કર્યું કે કયામતના મારા જેવાને અફસોસ કરવો પડે? ને ખુદાને કહું, અઈકાશ યા વૈલતા લઈતની લમ અત્તખદ ફુલાનન. અજીબ છે, ખુદાએ કોઈનું નામ પણ નથી લીધું. યાની કે આપણે બધાને લાગુ પડે છે. આપણને ખબર નથી આપણા જિંદગીના કેવા કેવા દોસ્તાર અને મિત્રો છે, પણ એ જ મિત્રો આપણી ભાષામાં બોલવું મને ને તમને મોંઘા પડશે. એટલે આજે વિષય એ નથી કેને દોસ્ત બનાવો, કેને મિત્ર બનાવો, કેને પોતાનો અંગતનો બનાવો, નહીં. આ આપણું વિષય છે કોઈ ઇનફેબ્લેસ, એક નબળાઈ. કઈ નબળાઈ છે? આપણે આ દીન અને મજલિસો બરપા કરે એમાં એ જ બધી વાતો હોય, નમાઝ ને રોઝા ને તસ્બી ને ઇબાદત ને સોમ ને સલાત ને આ બધું જે ધર્મની વાત. પણ આપણને કદાચ ખબર નથી કે આ ધર્મની અંદર, આ દીનની અંદર આ એવી વસ્તુ છે કે જે ધર્મનો પણ ભાગ છે, દીનનો પણ ભાગ છે. ખુદાએ એની વાત કરી, રસૂલે ખુદાએ એની વાત કરી, મૌલાએ કાયનાત અલી ઇબ્રાહિમ તાલિબ અલી સલામે પણ વાત કરી. શા માટે વિષયનું નામ નબળાઈ પાડ્યું છે? કારણ કે આ નબળાઈને મૌલાએ આપણને બતાવેલી છે. તમે તપાસો, અલ્હમ્દુલિલ્લાહ બધાના ઘરોઘર આપણે ત્યાં નહજુલ બલાગા છે. નહજુલ બલાગામાં 12મો ખુતબો, 12 મક્સિમ નિમોગો દૂઝ, મૌલાએ કાયનાત કહે છે, કહ્યું લોકો, અજઝુન નાસ મન અજઝા
عن اكتساب الإخوان. نبرامان.

નબળો માણસ એ છે કે જેના પાસે શક્યતા નથી, જે તાકાત નથી રાખતો, જેના માટે મુમકિન નથી કે પોતાના આસપાસમાં પોતાના દોસ્ત બનાવે. આજ ઉન્નાસ છે, નબળામાં નબળો ઇન્સાન. શબ્દ કયો વાપર્યો મૌલાય? અજ્ઝ. ગુજરાતીમાં અજ્ઝનો સહી તરજુમો છે નકામો. આપણે ત્યાં નકામો એટલે ખરાબ ના, હકીકી તરજુમો એ રીતે આપણી બોલવાની રીત પાસે કે મારો દાખલો શેખ નકામો એટલે નકામો આપણા માટે એટલે શું? એટલે ખરાબ, ઠીક છે એમ. પણ નકામો એટલે હકીકતમાં કાંઈ કામનો નહીં. એકાપાબ્લ, અજ્ઝનો શબ્દ મૌલાએ કર્યું, કહ્યું એકાપાબ્લ, નકામો માણસ એ છે, એ સૌથી નકામો. અજઝુ નાસ મન અજઝાન ઇખ્તિસાબલ ઇખવાન, જે પોતાના દુનિયાની અંદર દોસ્ત નથી. કેમ નથી દોસ્ત? કેમ કે અજ્ઝ છે, એના પાસે એક નબળાઈ છે. શું નબળાઈ છે? કદાચ બહુ રાડું પાડતો હશે, કદાચ બહુ ગુસ્સે થઈ જાય છે, કદાચ અપશબ્દો બોલતો હશે, કદાચ બખીલ છે. મતલબ એના પાસે એક એવી ખસલત યા સિફત છે જેના કારણે માણસોને ન ઈ દોસ્ત બનાવી શકે છે, ન એને માણસો દોસ્ત કરવા ચાહે છે. અને અહીંયા પણ એક વાત આવી જાય, આ વિષયમાં નહોતું પણ એક હદીસ યાદ આવી ગઈ, નાખી દઉં. મૌલાએ કહ્યું ના તાલીબ નબી તાલીબ અલી સલામ, આ ડાક્ટરો વૈદના વૈદ છે મૌલાએ કાયનાત. હું તમે જે સમજે એ એને જે સમજાવ્યું છે એમાં સો નહીં હજાર ટકા સચ્ચાઈથી વાત ભરેલી છે. પણ હું નહીં માનું. કેમ? મને જ્યારે લાગુ પડતું હોય ને મને ના દેખાય. મને કેમ? આરીસો સામે નથી હોતો, મને ના દેખાય. પણ જોજો મૌલા શું કહે છે. મૌલાએ કાયનાતે કહ્યું છે મન ના કશન ઇખવાન કલ્લા સદીકો, જે ઇન્સાનની આદત હોય કે હર વાતમાં ચર્ચા બસ કરવી, દેબા મોટી મોટી વાત કઈ પણ હોય, આમ કેમ, આ કેમ, આમના આ કેમ, મોટી મોટી ધેબા કરી રાખી, કેમાં? નાની નાની વાતમાં. મૌલાએ કહ્યું મન ના કશન ખવાન કલ સદીકો, આવા માણસના દોસ્તાર બહુ ઓછા થશે. પણ જ્યારે મારા પાસે દોસ્ત ના હોય તો મને ખબર ના પડતી હોય કે હું હર વાતમાં હર મામલામાં દૂધમાંથી પૂળા કાઢું છું. હર મામલાની અંદર મને બધી વસ્તુમાં આપણે ના કે ડાફકડાયું થવું હોય. મૌલાએ કહ્યું તારા દોસ્ત ઓછા થશે, તને એમ છે કે સારું છે પણ નહીં. મન ના કશલે ખવાન કલ્લા સદીકો, એના દોસ્ત બહુ ઓછા થઈ જશે. પણ આના કરતાં મોટી મુસીબત છે, મૌલાએ કહ્યું કે નબળામાં નબળો એ નથી કે જે દોસ્ત ન બનાવી શકે, એના કરતાં વધારે ગંભીર આપણી ભાષામાં યા પીર, એના કરતા મુસીબત વધારી છે. જે દોસ્ત ન બનાવી શકે એ નબળામાં નબળો છે, પણ એના કરતા વધારે નબળો એ છે જે દોસ્ત નથી બનાવી શકતો, એ તો છે જ નબળામાં નબળો, પણ એના કરતા વધારે નબળો એ છે જેના પાસે દોસ્ત હોય છે અને દોસ્તને ખોઈ બેસે છે નાની નાની વસ્તુના કારણે. તમને ખબર છે અરબી ભાષામાં બહુ ઊંડાણ છે. મૌલાએ આ શબ્દ વાપર્યો છે મન વફેરા, એટલે એને જે કમાયું હતું, યાને એક દોસ્તને કમાવો, દોસ્તને હાંસિલ કરવો મૌલાએ કાયનાત માટે ખજાનો છે. એક મોટી કિંમતી વસ્તુ છે કે મને ને તમને કોઈ દોસ્ત મળે. પણ અલી અલી સલામે કહ્યું જે દોસ્તને ખોઈ બેસે, જે કમાણીને ખોઈ બેસે, એ એના કરતાં વધારે નબળો છે. નતીજો શું નીકળ્યો? નતીજો એ નીકળ્યો કે આપણે શરૂમાં કહી ગયા, એ ખુદાના બંદા, આ દુનિયામાં પણ તને દોસ્તારની જરૂર છે અને કયામતના તો વાત જ ના પૂછે. ખુદાએ કહી દીધું છે કે વાહ, ખુદાની બારગામાં કહીશ. પાછી આ એટલા કોણ લો મુર્તુઝા વેન્સી સો સો હે ફમા લના મિન શાફઈન વલા સદીકિન શબાશ ફલા વલા સદીકિન હમીમ, કોઈ નથી અમારા પાસે એવો દોસ્ત કે જે અમે મદદરૂપ બને. તો આ મુસલમાન, આ નબળાઈ અગર તારી અંદર હોય તો એને જોઈ લેજે. કંઈ ખોટ તારી અંદર તો નથી કે કેમ માણસો તારા દોસ્ત નથી થતા, કેમ તારા બાજુમાં નથી આવતા? એની તને જરૂર પડશે. હા, તને કદાચ એમ હોય કે હું તો આપણી ગુજરાતી દૂધનો ધોયેલો, હું જેવા તેવા સાથે દોસ્ત ના થાવ. તમને હમણાં દાખલો આપું. હમણાં હું સ્વીસ ગયો હતો, ક્યારે ખબર નથી, એકાદ મહિના પહેલાં હતું, ક્યારે તો હમણાં ગયો હતો, કંઈક 4 તારીખ હતી ઉપરા ઉપર, આ રજબની કંઈક બરાબર. તો મજલિસ પડવા બેઠો ને મજલિસ શરૂ કરી, તો મેં મજલિસને શરૂ કરી ત્યાંથી ને કે તમારા બધાનો આભાર,
ઉર્દુમાં પડવાની મજલિસ તો ઉર્દુમાં શબ્દો વાપરે અને કહ્યું

आपका शुक्रिया अदा करता हूँ मुझ नाचीज़ को, आपने दावत दी आपके खिदमत के लिए। એટલે મેં કહ્યું હું કાંઈ મારી કાંઈ કિંમત નથી, પણ તમને મારું માન છે કે તમે મને બોલાવ્યો છો। મજલિસ પડતા પડતા પડતા જેમ આમ પૂછું છું ને કે મોહમ્મદ અબ્બાસભાઈ ચશ્મા દેખાય છે? દેખાય છે, દીધો ને જવાબ। ઓલે એક ભાઈ તું જવાબ જ ના દે ને સવાલે આવો જ હતો કે ચશ્મા દેખાય છે આના જેવો જ, કે જવાબ દેવો જોઈએ એવું કાંઈ નહોતું કે કાંઈ એનું આપણે બેઇજ્જતી કરી। દોસ્ત મારો દોસ્ત છે, તો મજલિસ પતી ગઈ, મજલિસ પછી ભાઈઓ આવ્યા તો ઓલા એ ઓલા છોકરાને કીધું કે શેખ તને મિમ્બર ઉપર સવાલ કીધું પૂછ્યો ના કંઈ, ને જવાબ કાંઈ ના દીધો શેખને તે। તો ઓલાએ કીધું હું નાચીસ બંદા હોય ને એને જવાબ નથી દેતો, હું મજલિસ વગર હું કાંઈ નથી કિંમત વગરનો છો। તો ઓલા કે કિંમત વગરના માણસો ને હું જવાબ ના દઉં। હા એવું જ કે હું બધાની દોસ્તી ના કરું, કારણ કે હું કંઈક છો, મારા દોસ્ત અગત્યના હોય જેવા તેવા મારા દોસ્ત ન હોય, એટલે દોસ્તારોને હું બનાવી નથી શકતો। પોતાના ઘમંડમાં ખબર નથી પડતી કે હું મારા પાસે જે દોસ્ત છે એ પણ હાઈલા ન જાય, એટલે આલીએ કહ્યું આજઝુન નાસ, એટલે વિષયનું નામ છે ઇન્ફેબ્લેસ। અગર તારા પાસે દોસ્તાર ઓછા છે તો તપાસ કર ક્યાંય ખોટતો નથી ના, અને એમાં એ ધ્યાન રાખવાની છે ઈ એ મવલાય કાંઈ ના। તો એક બીજો કોલ દઈ દઉં, આ છે મારા ખ્યાલથી 268મો 268 મેક્સિમ, યા મૌલાએ કાયનાત કહ્યું છે એહબબ હબીબક હૌનમ્મા અસા યકુન બગીદક યૌમમ્મા વબગિદ હબીબક વબગિદ બગીદક હૌનમ્મા અસા યકુન હબીબક યૌમમ્મા। તારો જે દોસ્ત હોય ને એને હદથી વધારે દોસ્તી ના કરજે, કારણ કે જ્યારે જરાક લાગશે ના તો પછી વસવું પડશે। એટલે દોસ્તી રાખવી મ્યાના રવિમાં, અને કોઈથી થોડી નફરત દૂરી એ હદથી વધારે ના રાખજે। આપણી ભાષામાં તરજો કહો કદાચ કાલે જમાઈ થવું પડે બગાડ જેના અટાણથી, કદાચ કાલે દીકરી માગવી પડે શેખની હમણાં બગાડ જેના, સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ, હા અલી એ જ કહ્યું છે, શબ્દો આવી ગયા અલ્હમ્દુલિલ્લાહ ખુદાનો, અલી એ જ કહ્યું છે તારા પાસે દોસ્તાર હોય ને જેટલું બને એટલે રોલાસ્યો ને કે બગાડવાના નથી, કારણ કે અલી એ કહ્યું આ નબળામાં નબળો છે માણસ ને એના કરતા પણ વધારે બદતર છે કે જેના પાસે દોસ્તાર હોય ને દોસ્તાર એનાથી ભાગી જાય। ગઈકાલે અમે દોસ્ત હતા, ગઈકાલે અમે એકબીજાના મિત્ર હતા, ગમે ગઈકાલે એકબીજાના અમે સાથી હતા, પણ આજે છૂટાછેડા થઈ ગયા છે। અલીએ કહ્યું આ દોસ્તી અહીંયા પણ જરૂરી અને ત્યાં પણ તને બહુ કામ આવશે, એટલા માટે આ નબળાઈ એને હું ઇલાજ કરું, કેને દોસ્ત કરવા કેને ન કરવા બધું તમને ઓલી હદીસ યાદ છે, આજે સુજાતભાઈને પણ બહુ યાદ છે, પણ તમને પણ માશાઅલ્લાહ યાદ હશે, ઓલે રસૂલે કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ચાર વસ્તુ અગત્યની છે એને એના વગર તમને ચાલશે નહીં, પણ એના પાછળ દોરજોના વગરના એ ચાર અગત્યની વસ્તુ એનાથી હાથ ધોઈ બેસજો, યાદ છે કોઈને? જલ્દી જલ્દી આલિમ, એવા આલિમને ગોતવા ના નીકળજો કે જે 100-100% જે પડતો હોય ને જે જાણતો એના ઉપર અમલ કરે, વરના આલિમ વગરના રહી જશો। બીજું ખોરાક, 100-100% શક વગરનો 100-100% હલાલ ને ગોતવા ના નીકળજો, વરના સાવ ખાવધા પીધા વગરના રહી જશો। ત્રીજું હસત, પછી આપણું વિષય પછી પડીએ, પછી શું છે ઓર સારું યાદી થઈ ગઈ ને બધી, એવા અમલની તલાશમાં ના નીકળજો કે જે 100-100% ઇખલાસવાળો હોય, વરના શૈતાન માથા પર ચડી જશે કે આમાં રિયા થઈ જશે, તેના કરતાં ના કરું, એના પાછળ દોડીશ તો અમલ કાંઈ નહીં થાય। તો એક આલિમ 100-100% પોતાના ઇલ્મ ઉપર અમલ કરતો હોય, બે એવું ખોરાક કે જે 100-100% શક વગરનું ખોરાક હોય, ત્રીજો એવો અમલ કે જે પૂરેપૂરો ચોક્કસ અલ્લાહ માટે હોય એના પાછળ ન દોડજે વરના અમલ વગરનો રહી જાશ, અને જેમ તમે કહ્યું હાજી, ચોથું એવા દોસ્તની તલાશમાં ના નીકળજે કે જેમાં કંઈ ખોટ ના હોય, વરના દોસ્તાર વગરનો તું રહી જઈશ। દોસ્તી અને દોસ્તાર એટલી આપણા આલિમોએ કિતાબો લખી, હું તો તમને આ 20 મિનિટમાં પઢી દીધું, મેં તમને શરૂમાં કહ્યું કે તમને કોઈને પૂછું કે તમારા પાસે દોસ્ત છે, બધા કહે છે હા દોસ્ત છે, પણ જરાક તપાસ કર દોસ્ત તારા જેવા જ નથી, ફ્રેન્ચીમાં કે

vrai, Maulay pour le caillou, ce qui se ressemble, ça semble. Et va talash karine de kar ke sab be ek ek gosh droit cho pon be dost cho ek matna nathi pon be dost cho ek jeva nathi pon be dost cho ek kutumb na nathi pon be dost cho kem kar ke dosti shu che ek evo rishto che ke je ahi pan kam aave tya pan ek mashhoor ayat che quran me badhai jane che surah hujurat di 10th ayat khuda kayu che bismillahir rahmanir rahim innamal mu'minuna ikhwa aavi gayi فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ کریکر نتی مومنین اپس ما سوائے ایک بجانا بھائی کیا ہے پر کجیا کنکاس ہوئی تو انہیں سداری نہ کھو سمادھن کری نہ کھو خدا نو بھائی رکھو جیتی کری نے خدا نی رحمت تم نے نصیب تھائی آ کون اب دے دوستار تم نے یاد چولا دوستار سکر سے قیامت نہ کنے یاد چے જેસ આપણે જોઈ કે ચીનવામાં પડું છું મજલિસ આવી જશે ભાગી જશે ના આયત પાછી નખાવી દે કારણ થવાતા 67 નાખતો કોણ છે દીકરા મુંતઝીર બિસ્મિલ્લાહ રહેમાન રહીમ અલ અખિલ્લાહુ યૌમઇઝિન બઅદુહુમ લિબઅદિન અદુ ઇલ્લા મુત્તકીન દોસ્તારો બધાય કયામતના દિવસે એકબીજાના દુશ્મન થઈ જશે સિવાય મુત્તકી લોકો કેને દોસ્ત બનાવવાય વિષય નથી પણ મેં યોગ્ય સમજ્યું કે એક હદીસ અંતમાં પડી લઉં મૌલાઈ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ મુહમ્મદ આ ઇન્સાની દોસ્ત નથી અલગ પ્રકારના દોસ્ત છે મૌલાઈ કાયનાતે કહ્યું છે અલ અખિલ્લાઓ લિલ મર ઇલ મુસ્લિમ સલાસ મુસલમાન વ્યક્તિ માણસ માટે ત્રણ પ્રકારના દોસ્ત હોય ફકલીલુન યકુલુ લહ એનો એક એવો દોસ્ત હોય છે જે એને કહે છે ફકલીલુન યકુલુ લહુ અના માઅક હૈયન વ મયતા એક દોસ્તને કહે છે હું તું જીવતો છો જ્યાર સુધી ત્યારે પણ તારા સાથે છો મરવા ઠાણે ને મરવા બાદ પણ તારો જ દોસ્ત રહીશ બીજો وخليل يقول له انا معك حتى تموت بيجو دوست કે હું તારા સાથે જ છું ત્યાર સુધી કે તું મર ને ત્રીજો وخليل يقول له انا معك الى باب قبرك ત્રીજો દોસ્ત કહે છે હું તારા સાથે જ છું કબરના દરવાજા સુધી જી જીવતે ને મરતે સાથે છે અલી અલે સલામે કહ્યું ફહુવા અમલો એનો અમલ છે જીવતે ને મરવા બાદ એના સાથ જ રહેશે બીજો જી મરવા સુધી છે ફહુવા માલો ફઇઝા માત સારત લિલ વરથા પણ જ્યારે મરશે તો મુકેલો માલ જે છે એ વારસદારો માટે થઈ જશે અને ત્રીજો હું તારા સાથે છું દરવાજા એ કબ્ર સુધી સમ ઉખલીક અને ત્યારબાદ હું તને છોડી દઈશ તારા સાથને છોડી દઈશ ફહુવા વલદો એ છે ની ઔલાદનું કુટુંબ દોસ્ત અહીં પણ કામ ત્યાં પણ કામ ને આપણા પાસે કરબલા છે કરબલામાં તમે જુઓ જે મિત્ર હતા દોસ્ત હતા એનો તઝકરો આવ્યો છે ને નાની વયના બાળ વયના દોસ્ત હબીબ ઇબ્ન મદાહિર કોણ છે હબીબ અરબાબી મિંબરથી આપણે સાંભળતા આવ્યા છે કે રસૂલે ખુદાની જિંદગીમાં રાવી બયાન કરે છે કે એકવાર મેં જોયું રસૂલે ખુદા એક જગા ઉપર બેઠા છે બચ્ચાઓ આપસમાં ખેલકૂદમાં પડ્યા છે એવામાં અવારનવાર એક બાળક આવે છે રસૂલે ખુદાના ખોરામાં બેસે છે રસૂલ ખુદાને ખૂબ પ્યાર કરે છે એના માથા ઉપર હાથ ફરાવે છે એના વાળમાં લાગણી ભર્યા ઇશારાઓ કરે છે એક સાહાબી દૂરથી જોઈ છે બાજુમાં આવ્યો અને કહ્યું યા રસૂલલ્લાહ આ તમારા નવાસા તો નથી અરે આ બાળકને તમે આટલો પ્યાર શા માટે દર્શાવો ને દેખાડો છો તો રસૂલે ખુદાએ કહ્યું આ હબીબ ઇબ્ન મદાહિર છે
કયો કે મતલો પ્યાર કયો આ હબીબ મારા લાલ હુસૈન સાથે જ્યારે પણ રડે છે અને રમે છે ના તો એના પાછળ પાછળ દોડતો દોડતો એની ખાકે મુઠ્ઠી ભરી જે હુસૈનના પગલા હોય છે એના સર ઉપર રાખે છે આ મારા હુસૈનનો લાલ છે એટલે કરબલા

આપણે જોયું કે જ્યારે હુસૈનને ઘેરી લેવામાં આવ્યા તો આ નાની વયના નાનપણના દોસ્ત હબીબને યાદ કરવામાં આવ્યા છે, હબીબને બોલાવવામાં તો આવ્યા છે, હબીબ કરબલાની અંદર આવી ગયા છે. પણ દોસ્ત કેવી રીતે વફાદારીથી ને દોસ્તીને નિભાવે છે, એક રિવાયતને ઝહમત તમામ આશુરનો દિવસ આવી ગયો છે. મુસ્લિમ ઇબ્ને ઔસજા મેદાનમાં જાય છે. કોણ છે મુસ્લિમ ઇબ્ને ઔસજા? 90 વર્ષનો વૃદ્ધ ઝઈફ શખ્સ છે, લડાઈ કરે છે, અલ્લાહની રાહમાં પોતાની જાન આપે છે. હબીબ દોડતા દોડતા આવે છે અને એ વખતે હબીબ મુસ્લિમ ઇબ્ને ઔસજાને પૂછે છે, મુસ્લિમ કઈ વસિયત છે? હબીબ કહે છે, મુસ્લિમ તમે જો વસિયત કરશો ને, મને ખબર છે વસિયત ઉપર હું અમલ તો નહીં કરી શકું, કારણ કે હું પણ પાછળ પાછળ આવવા વાળો છું. પણ તે છતાં મુસલમાનોનો કિરદાર એ હોય છે કે મરતી વેળા કોઈથીને પોતાની અંતિમ ઈચ્છાને પૂછી લેવામાં આવે. અઝાદારો મુસ્લિમ એમને ઔસજા રેડિયોને અને એડિયોને રગડી રહ્યા છે. બસ અરબાબે મિંબર કિતાબો મક્તલની અંદર મળે છે કે મુસ્લિમે પોતાના જખમી હાથને ઊંચા કર્યા, હુસૈન તરફ ઈશારો કરીને કહ્યું, અરે અય હબીબ, તને વસિયત કરું છું, આ મઝલૂમનો ખ્યાલ રાખજે. અલા લઅનતુલ્લાહ અલ્કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લદીના ઝલમુ અયમુન ક્વલબ યનકલબૂન ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઊન રદન બિકદાહી વ તસલીમન લિઅમરિહ. માતમ હુસૈન.

لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفطن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم، وقدمنا إلى ما عملوا من عمل فجعلناه هباء منثورا. أمن بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله. حطوا رفاقكم بالصلاة على محمد وآل محمد. تقریر آفی شینا شروعات پہلا اے یوگ لگ لاغی چھے کہ بات نے بیان کرو کہ خرے خر الحمدللہ تعالیٰ یہ لاغی چھے کہ آجے اپنے اپنے گیار میں امام امام حسن عسکر علیہ السلام ને વિલાદતને મનાવવા માટે જમા થયા છે. એનું કારણ એ છે કે થોડી વાર પહેલાં આપણા બધાના કાનોમાં આપણા મોમિન ભાઈઓ હસી હસી અવાજ અવાજથી બહાર હસતા હતા. એવું લાગતું હતું કે ખરેખર આજે ખુશિયાળી છે, એટલા માટે ખુશી મનાવતા મનાવતા આપણને પણ જાણ કરી કે અમે બધાએ ખુશિયાળીની મજલિસમાં હાજર થવા માટે આવ્યા છે. ખુદા ઇન્શાઅલ્લાહ તઆલા બા બરકત આ ખુશાલીને બનાવે અને આપણે વિષયની અંદર દાખલ થઈએ. સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. વિષયનું આજે સરનામું આપણે એ પ્રમાણે બયાન કર્યું છે અને એને સરનામાનું આપણે એક નામ આપ્યું છે, એ છે લા પુસિયર. પુસિયર ઇંગ્લિશમાં કહીએ ડસ્ટ, આપણી ગુજરાતીમાં એને ગુબાર પણ કહેવાય, ધૂળ પણ કહેવાય, રંજકણ પણ કહેવાય, બુક્કી પણ કહેવાય. બુક્કી હોય તો આપણે ચાયની બુક્કી યાદ આવે, ઠીક છે. લા પુસિયર, ગુબાર, ધૂળ, રેતી, આ બધા શબ્દો જ્યારે આપણે સાંભળીએ ને તમને હું સવાલ કરું કે આ સરનામું સાંભળીને, યાને કે ધૂળ રેતી માટી માટી બનાવે પણ માટી નાખી દીધું એની અંદર, તો તમને કદાચ ક્યુ વિષય એવું દેખાતું હશે કે આજે છે કદાચ આના બારામાં વાત કરે, કારણ કે વિષયનું નામ છે રજકણ, વિષયનું નામ છે પુસિયર, વિષયનું નામ છે ડસ્ટ, વિષયનું નામ છે ધૂળ. તો કાંઈ દિમાગમાં આવે છે હસન? કોઈને કબર યાદ આવી? બીજા કોઈને જી? કોઈને રિયા યાદ આવ્યું? વિષયનું નામ આપણે આજે લા પુસિયર એટલા માટે રાખ્યું છે કે કદાચ કદાચ મુસલમાન હોવાના નાતે એ વાતનો મને ખ્યાલ ન હોય કે આ રજકણની વાત, આ ડસ્ટની વાત, આ ધૂળની વાત, આ પુસિયરની વાત ખુદા વંદે કરીમે પોતાની પાક કિતાબની અંદર બયાન કરેલી છે. અને જ્યારે બયાન કરેલી છે તો ચિંતા કરવા જેવી વાત એ છે કે એવું ન થાય કે આ પુસિયરની વાત મને લાગુ પડી જાય, આ ધૂળની વાત, આ રેતીની વાત મને લાગુ પડી જાય. શા માટે? હું આટલી મહેનતો કરું છું, આટલી કોશિશો કરું છું, તે છતાં એ રહમાન અને રહીમ એનો એક ફેસલો કુરાન મજીદમાં આપણને સંભળાવે છે. અને એ ફેસલોને સાંભળવા બાદ મારી તમારી જવાબદારી બને છે કે પોતાથીને કાંઈક સવાલ કરીએ કે ખુદાયા તે આ બયાન કર્યું છે

તો આ કેવા લોકો માટે છે? એવું ન થાય કે આ વસ્તુ મને લાગુ પડી જાય. અને કુરાન મજીદ બધાએ માટે છે. રંજકની વાત ખુદાવંદે કરી મેં ક્યાં કરી? કહ્યું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ સૂરે ફુરકાન, કુરાન મજીદનો 25મો સૂરો છે, આયત નિશાન છે 23, 25, 23. વેન સેંક વેન થવા, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ વકદિમના ઇલામા અમિલુ મિન અમલિન. અમોએ એમના જેટલા અમાલ કરેલા હતા એની તરફ અમોએ ધ્યાન ખેંચ્યું. વકદિમના ઇલામા અમિલુ, અમોએ ખુદાએ અમોએ એણે એ વણે જે કામો કરેલા હતા એની તરફ અમોએ ધ્યાન ખેંચ્યું. આપણી સાદી ગુજરાતી વગેરે કે અમોએ બંદાના કરેલા અમાલ ઉપર નજર કરી, અમોએ જોયું. વકદમના ઇલામા અમિલુ મિન અમલિન, જે અમલ કરીને આવ્યા હતા એના ઉપર અમે લક્ષ ખેંચ્યું, અમે અમારા ધ્યાનને નાખ્યું, અમોએ નજર કરી. નજર કરવા બાદ અમે ફેસલો કરી નાખ્યો. ફજઅલનાહુ હબા અન મનસૂરા. આ ફા શું છે શેખ યાસિર? ફા સબબિયા છે. નજર કરવાના કારણે ફ છે, વ નથી. ફજઅલનાહુ યાને કે ખુદા કહી રહ્યો છે આ લોકોના કરેલા અમાલમાં અમોએ એવી વસ્તુઓ જોઈ જેના સબબ, જેના કારણે, જેના નતીજામાં અમોએ શું કર્યું? ફજઅલનાહુ હબાઅન મનસૂરા. અમોએ એના કરેલા કાર્યને, એના કરેલા કામને રજકણ માફક, રેતી માફક, કીણા કીણા માફક એને હવાની અંદર ઉડાવી દીધા. ખુદાયા, અમે આટલી મહેનત કરે, આટલી કોશિશ કરે અને તું અમને આપણી ભાષામાં કે ધમધમાટી દે કે તમારા કરેલા અમલ ઉપર મેં નજર જ્યારે કરી ના તો એ બધાને હું બરબાદ કરી નાખીશ. માલૂમ પડે છે અમુક એવા કામ છે જેના કારણે મારી તમારી કરેલી મહેનત ઉપર પાણી ફરી શકે એમ છે. આ આયતને આપણે સમજવાની અગર કોશિશ કરવી હોય તો આજે આપણા 11મા ઇમામે હસને અસ્કરી અલૈહિ સલામ ના એક નાનકડા વાક્ય યા એક નાનકડી હદીસ યા એક નાનકડા કોલ થીને આ વસ્તુને આપણે સમજવાની અંદર મદદરૂપ બનશે. પણ એ પહેલા એમના દાદા, આપણું લકબ એ છે, આપણે હર કોઈ પોતાને જાફરી કહીએ છે ને માને છે અને છીએ ઇન્શાઅલ્લાહ તઆલા સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ. આપે કહ્યું હદીસ તપાસી આવો છો, ઉસૂલે કાફીમાં છે, ઠીક છે, આપણી આવવાનું શિયાની અંદર છે. વસાયેલું શિયાની અંદર છે. છઠ્ઠાઈમાં અમે કહ્યું લા વલ્લાહ, તરજુમો કરશે એક લા વલ્લાહ, લા લા નો તરજુમો કરવાનો, લા વલ્લાહ હરગીઝ નહીં, લા લા લા વલ્લાહ હરગીઝ નહીં, ખુદાની કસમ ખાઉં છું. આ કસમ ખાવાનો કોણ છે? માસૂમ ઇમામ છે જેને આપણે ઇમામ માની છે, છઠ્ઠા ઇમામ છે આપણા. એ આ ઓલા રસ્તા નથી, ઓલા લઝીમ, ઓલા લઝીમ નથી જ્યાં બજારોમાં ને બધી ગલી ગલીમાં આપણને સંભળાય. આ છઠ્ઠા ઇમામ છે. લા વલ્લાહ લા યકબલિલ્લાહુ શૈયન મિન તાઅતે, તરજમો કરો છે લા વલ્લાહ, એટલે હજી વાત પૂરી નથી. લા વલ્લાહ હરગીઝ નહીં, ખુદાની કસમ ખાઈને કહું છું, લા યકબલિલ્લાહુ શૈયન મિન તાઅતે અલલ ઇસરારે અલા મિન માસી. લા વલ્લાહ હરગીઝ નહીં, અલ્લાહની કસમ ખાઈને કહું છું, ખુદા વંદે કરીમની કરેલી ફરમા બરદારીને, એમાંથી ને ખુદા વંદે કરીમ કોઈ પણ વસ્તુને કબૂલ નહીં કરે. અગર એ કરેલી ઇતાતની સાથે અલલ ઇસરારે અલા શૈઇન મિન માસી, એના નાફરમાન કરેલા હરામ કરેલી વસ્તુઓ જે છે એ અગર એને હું નહીં છોડું અને બાજુમાં ખુદાની ઇતાત કરતો રહીશ. છઠ્ઠા ઇમામે કહ્યું

ખુદાની કસમ ખાઈને કહું છું, ખુદા કરેલી ઇતાત બધાયને કબૂલ નહીં કરે. ખુદાએ શું કહ્યું તો કુરાનમાં, વકદિમના ઇલા મા અમિલુ મિન અમલિન, અમે જ્યારે બંદાઓના અમાલ ઉપર નજર નાખી અને ત્યારબાદ અમોએ ફેસલો કર્યો, ફજઅલ્લાહુ હબાઅન મંથુરા, અમો એને રંજકણ માફક હવાની અંદર વિખરી નાખ્યું, એ પુસિયર થઈ ગયું બધું. છઠ્ઠા ઇમામે શું કહ્યું કે હે ખુદાના બંદા, અગર તારી જિંદગીમાં કોઈ એવી નાફરમાની છે કે જેના ઉપર તું ઇસરાર કરે છે, બસ કરતો જ રહેશે, આ મૂકવું જ નથી, અને બાજુમાં ઘણી ઇતાતો કરે છે, તો છઠ્ઠા ઇમામે કહ્યું, ખુદાની કસમ ખાઈને કહું છું, ખુદા બધી ઇતાતને કબૂલ નહીં કરશે. પણ અલ્હમ્દુલિલ્લાહ, તમને બહુ બીક ના લાગે ને એટલા માટે આ હદીસ બીજી પડી. આ પણ સાદિક આલી મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલી સલામ જટાયમામે કહ્યું, લા સગીરતા માલ ઇસરાર વલા કબીરતા માલ ઇસ્તગફાર. કરવો તરજુમો શેખ, લા સગીરતા માલ ઇસરાર વલા કબીરતા માલ ઇસ્તગફાર. નાનામાં નાનો ગુનો, લા સગીરા, હરગીઝ હરગીઝ એ ગુનો નાનો ન લેખાશે ન સમજાશે અગર એને અવારનવાર કરતો રહ્યો તો. અલ ઇસરાર, એ જ ગુનાને અગર હું અવારનવાર કરું એ જેટલો નાનો કેમ ન હોય, એ કારણ કે અવારનવાર એને કરું છું. છઠ્ઠા ઇમામે કહ્યું, લા સગીરા, એને ગુનાને સગીરા ન સમજે. અને અગર તારાથી ને ભૂલે ચૂકે કોઈ મોટો ગુના થઈ જાય, ગુનાને કબીરા વલા કબીરા માલ ઇસ્તગફાર, મોટો ગુનો પણ અગર મારાથી થઈ જશે, મારા પેરો લપસી જાય, તો એ મોટો ગુનો પણ મોટો ગુના નહીં રહે અગર એના સાથે ઇસ્તગફારને હું મેળાવી દઉં. યાને કે મારા કરેલા ગુનાની માફી હું ઈચ્છી લઉં, માગી લઉં, તો ઇન્શાઅલ્લાહ મોટા ગુનાહો પણ મારા માફ થઈ જશે. અસત અસિકભાઈ સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ. હવે આજે ખુશિયાળી મને તમને પૂછવું છે, પણ તમારા પાસે તેને જવાબ નથી ખપતો. મને આજે મેં ઈરાદો કર્યો છે બહુ ટૂંકી મજલિસ પડાવીશ, પણ તમે મને એક વાયદો કરો કે તમે અહીંયા જેટલા છો ને કોઈ સૂઈ નહીં જાય, કારણ કે વાત એટલી અગત્યતાની કરવી છે કે મુશ્કેલ એ છે કે જ્યારે મારું ધ્યાન મજલિસમાંથી ખેંચાઈ જાય છે અને મને જે મહેનત પેગામ પહોંચાડવું છે ને એ આજ આપણું જે વિષય છે ને પુસિયાર થઈ જાય છે, હવામાં ઉડી જાય છે. કોઈને નિંદર ન આવે એટલા માટે બાવાજી બોલો ને એક સલવાત પડો, નાનકડો સવાલ પોતાથી કરું. મને વ્યાધિ કરવાનું મન નથી થતું કે જ્યારે ખુદાએ કહ્યું કે અમો જ્યારે બંદાના અમાલ ઉપર નજર નાખશો ને તો એને જોઈને અમે આ બધે અમાલને બરબાદ કરી નાખશો, વ્યાધિ થાય કે ના થાય? થાવી જોઈએ વ્યાધિ, કે આમાં હું ક્યાંક હરફેટમાં ન આવી જાઉં, આ મારા સાથે ન થાય, જેટલું કરું છું એટલું ઓછું છે, જો આ એ બધું બરબાદ થઈ ગયું તો મારી આખરતને કઈ રીતે હું સાચવીશ? તો વ્યાધિ કરવા જેવી છે. હવે જ્યારે આ વ્યાધિ, આ સવાલ કરવો વ્યાજબી આપણે કહીએ છીએ, તો આપણા છઠ્ઠા ઇમામે શું વાત કરી, કરેલી ઇતાઅત સાથે અગર અવારનવારનો ગુનો એ જારી રહેશે તો આ બધું બરબાદ થઈ જશે. એના ઉપરાંત મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ની બે હદીસ બયાન કરી દો, નહજુલ બલાગાની છે, જાણીતી છે. મૌલાએ કાયનાતે કહ્યું છે, અશદ્દ ઝુનુબ મસ્તખફ બિહી સાહિબો, અને બીજી રિવાયતની અંદર છે, અશદ્દુ ઝુનુબ મસ્તહા નબીહી સાહેબો. કરો તરજુમો કે એ મહેનત અહસન, અશદ્દુ ઝુનુબ મસ્તખફ બિહી સાહેબો, શદીદમાં શદીદ, ગંભીરમાં ગંભીર અગર કોઈ નાફરમાની છે, ગુનાહ છે, તો એ છે કે ગુનેગાર બંદો એ નાફરમાનીને નાની નાફરમાની, નાનો ગુનો સમજીને કરે છે. આમ બહુ ગ્રાવ નથી, બહુ મુશ્કેલ નથી, આ તો નાનકડું, બાકીનું તો બધું કરું છું. આ નાના ગુનાને કરવા બાદ એટલા માટે હું કહું છું કે આ નાનો છે. મૌલાએ કાયનાતે કહ્યું, આ જે છે એ મોટામાં મોટો ગુનો છે.

આપણે અલહમદુલિલ્લાહ મોટા ગુના તો આપણે નથી કરતા, અલહમદુલિલ્લાહ, ઠીક છે. અને અગર આપણે મોટા ગુના નથી કરતા તો નાના નાના આપણે કરતા નથી, પણ શું થાય છે આશિકભાઈ, થઈ જાય છે, લલચાઈ જાય છે, એની વ્યાધિ નથી કરવાની. ખુદાએ આની પણ આપણને કે જમાનત આશ્યોરન્સ દઈ દીધી છે, કારણ કે આપણે ગુના અને કબીરા તો કરતા નથી. પણ વચમાં એક સવાલ નાખી દઉં, ગીબત ગુનાએ કબીરા કહેવાય કે સગીરા કહેવાય? એ સવાલ કરવા જેવો છે, કારણ કે આપણે ગુનાએ કબીરા તો કરતા જ નથી. તો ખુદાવંદે કરીમે સૂરે નિશાની 31મી આયતમાં કહ્યું,

પણ લખી દો, ગિબત ગુનાહ કબીરા કહેવાય કે સગીરા કહેવાય? એ સવાલ કરવા જેવો છે, કારણ કે આપણે ગુનાહ કબીરા તો કરતા જ નથી. તો ખુદાવંદે કરીમે સૂરે નિશાની 31મી આયતમાં કહ્યું, 431 કથું ત્યાં ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન તજતનિબુ કબાઇરા મા તુનહુન અન નુકફિર અનકુમ સૈઆતિકુમ વ નુદખિલકુમ મુદખલન કરીમા. અમારા કરેલા મનાય મોટા મોટા ગુનાથી તમે જો બચો ના તો તમારી નાની નાની વાતો છે ને, ભૂલો છે ને, બધાને અમે દરગુજર કરી નાખશો અને તમને સારા ઠેકાણા ઉપર, સારી જગા ઉપર, યાની આપણી ભાષામાં તમને જન્નત દઈ દેશો. બસ ગુનાહ અને કબીરા ન કરો, ગુનાહ અને કબીરા ન કરો. પણ મૌલાએ શું કહ્યું હતું કે નાનામાં નાનો ગુનો જો એ અવારનવાર મારાથી થતો હોય, એના ઉપર હું ઇસરાર કરું તો એ શું થઈ જાય? એ પણ ગુનાહ અને કબીરા થઈ જાય. હવે 11મા ઇમામ માટે આવ્યા છે આપણે, 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી અલે સલામ, ને ખુદાને કરીમે બહુ જ નાની વય, બહુ જ નાની વય બક્ષેલી હતી. ભર જવાનીમાં દુનિયાથી ને રહેલત કરી ગયા. સૌથી નાની વય 9મા ઇમામને બધા જાણે છે, હિજરી સન 195માં એમનો જન્મ અને 220માં શહાદત. એમના પછી સૌથી નાની વય અગર કોઈ છે તો આપણે 11મા ઇમામની છે, હિજરી સન 232માં જન્મ અને 260ની અંદર એમની શહાદત, કુલ મળીને 28 વર્ષ. 9મા ઇમામ 25 વર્ષની વય અને 11મા ઇમામ 28 વર્ષની વય. એ 28 વર્ષમાં ફકત અને ફકત 6 વર્ષની ઇમામત, સૌથી નાની, સૌથી નાનામાં નાની ઇમામતની વય તેમાં આપણે 11મા. આ 6 વર્ષ ઇમામતની અંદર મારા તમારા માટે 11મા ઇમામ એવા સંદેશાઓ દઈ ગયા છે કે હું કહું છું એ સંદેશાઓમાંથી એકાદ ઉપર આપણે અમલ કરી લઈએ, એકાદા ઉપર બસ, તો આ જિંદગી સુધરી જાય. એમાંની એક જેનો દાખલો આપો છે આજનો છે. આપણે 11મા ઇમામનો એક સહાબી છે, અબુ જાફર છે એમનું નામ, હાશમી. એ બયાન કરે છે કે હું મારા મૌલાના બાજુમાં બેઠો હતો અને વાતો કરતા કરતા મારા મૌલા અમને બયાન કરતા હતા અને એ વાત ઉપર પહોંચ્યા અને કહ્યું, મિનઝ ઝુનુબ અલ્લતી લા તુગફર. તરજુમો કરશે મિનઝ ઝુનુબ અલ્લતી લા તુગફર. આપણે કહ્યું ને આપણે ગુના કરતા નથી પણ થઈ જાય છે. મિનઝ ઝુનુબ અલ્લતી લા તુગફર, એવા ગુનાહો કે જે માફ નહીં થઈ શકે. કૌલુર રજુલ, બંદો જ્યારે એની જબાન આ જીભ મોઢામાંથી આ બોલ જો કાઢે ના, તો એક એવો ગુનો છે કે જે માફ નહીં થાય. તમને શું સવાલ પૂછવાનું મન થાય છે? આયા હું જીનવામાં બોલું છું, મમ્મદ શું પૂછવાનું બોલ થાય છે? શું બોલ, કયો બોલ? હસન સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ શબાશ. હા કેલ પહોલ મેન ઝુનુબ અલ્લતી લા તુગફર કૌલુ રજુલ, એવા ગુનાહોમાંથી ને કે જે ગુનાને ખુદા માફ નહીં કરે. જ્યારે બંદો એની જબાનથી ને કહે લૈતની લા ઉઆખذ ઇલ્લા બિહાઝા, કરો તરજુબો, મુશ્કિલ છે જરાક. સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ, કઈ વાંધો નહીં. લૈતની લા ઉઆખذ ઇલ્લા બિહાઝા, બંદો જ્યારે એની જબાનથી ને આ જુમલાને જારી કરે, આ વાક્યને જારી કરે. તમે બધા કહેશો શેખ અમે બચી ગયા, અમને ક્યાં અરબી આવડે, સાતો બધું અમે બોલે જ ના. તરજુમો કરવાવાળાની મહેનત પડે છે, બોલવાની ક્યાં વાત હોય, તો આપણે તો આમાં છે જ નહીં. કારણ કે ઇમામે કીધું છે જે આ બોલે ના એ એવો ગુનો છે કે જે માફ નહીં થાય. તો આપણે અલહમદુલ્લાહ ખોજા શ્રી આશના શ્રી આપણે બચી ગયા, કારણ કે અરબી આવડતી નથી ને આ બોલ તો આપણે કોઈ દી બોલે નહીં. પણ હવે તરજુમો કરું છું પછી મને કહેજો કે આ બોલાય છે કે નથી બોલાતું. એક સલાત પડો મોહમ્મદ વાળે મોહમ્મદ પર. હા લૈતની લા ઉઆખذ ઇલ્લા બિહાઝા, ઐકાશ ઐકાશ, યાને બોલવા વારો તમન્ના રાખે છે, એની અપેક્ષા છે, મનીક્ષા છે, દિલ્હી મુરાદ છે. લઈ તની લા ઉઆખذ ઇલ્લા બિહાઝા, એટલે તું નહીં ભાઈ યાદી ના કર, હું નહીં આમ ઈશારો આમ જ કરું છું.
ليتني لا اؤاخذ الا بهذا. اي كاش اي كاش خداوند کریم جارے منے پکڑے لا.

રાખું છું, કયામતના દિવસે મારો હિસાબ કિતાબ કરે ને, તો એના પાસે મને પકડવા માટે ફક્ત આ જ ગુનો હોય, બીજો કંઈ ના હોય. લૈથની લા ઓઆખરો ઇલ્લા બિહાદા, ઐકાશ મારી જ્યારે પકડ સંભાળ લેવામાં આવે ને, આયતમાં શું હતું કે અમે જ્યારે બંદાઓના અમાલ તરફ ધ્યાન ખેંચશું, આયત છે, લૈથની ઐકાશ એવું થઈ પડે કે મારો પકડ મારો ગુના જેનો હિસાબ કિતાબ કરવામાં આવે ને એ આ જ હોય, એના સિવાય બીજો કોઈ ના હોય. પેલું એક જ ગુનો કોઈનો છે? કોઈનો નથી. હવે આ બોલવાવાળો શું બોલે છે, શું સમજે છે કે આની જ મારી પકડ થશે? માલૂમ પડે છે કે આ બોલવાવાળો એ મને ને તમને બયાન કરી રહ્યો છે કે આ જે મારો બહુ મોટો ગુનો છે ને, બસ એનો હિસાબ કિતાબ થઈ અને ઓલા નાના નાના ગુના છે ને એ મને, એમાં મને બક્ષાઈ જાય, એમાં વાંધો ના આવે, બસ આમાં થઈ ગયો છે, કેમ કરું, બસ આનો મારો હિસાબ કિતાબ થશે. માલૂમ પડ્યું કે આ બંદો એમ વિચારી રહ્યો છે કે નાના નાના ગુના છે ને એમાં વાંધો નહીં, આ મોટાની મને વ્યાધિ છે, કદાચ આમાં મને પકડી લેશે ખુદા. મારી આશા છે કે આ તમારા નથી પૂછવા મને મોટા મોટા ગુના ક્યાં હોય, તમે એમ લેખો જરાક આજે ખુશિયા હસાવવા માટે, મારો એમ લેખો મોટામાં મોટો ગુના અને કબીરા હોય એ મજલિસને લંબાવો. જોયું તમે હૈસા સલવાળા મોહમ્મદ વાળે મોહમ્મદ, હા મને તો એમ થાય ને કે એના સિવાય ઘરે બાયડીને મારું છું, ઓને ખોટું બોલું છું, ઓની ગિબત કરું છું, એ બધી વ્યાધિ નથી, આ મજલિસ લંબાવું છું ને, બસ એવી તમન્ના છે ખુદા, બસ એના માટે મને પકડે, બાકીનું બધું પસાર થઈ જશે. આ કોણ છે માણસ? અગિયારમાં ઇમામે કહ્યું આ એવો છે કેવા વારો, આ એવો છે માનવા વારો, આનો ગુનો માફ નહીં થાય. કયો માણસ? જે કરેલા ગુનાહોને નાના સમજી સમજીને એને કઈ ચિંતા નથી, કઈ વ્યાધિ નથી, જે એની નજરમાં મોટામાં મોટા ગુના છે બસ એની વ્યાધિ છે કે આના લીધે હું પકડાઈ જશે, બાકીનું બધું તો કઈ વાંધો નથી. અગિયારમાં ઇમામ હસન સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ, વાશમે ચાપરી કહ્યું, અગિયારમાં ઇમામે કહ્યું કે જ્યારે બંદો આ કહેવા લાગે છે ને પોતાના દિલમાં કે નાના નાના ગુનાઓનો મને કંઈ કરવામાં વાંધો નથી, મોટાની જરાક વ્યાધિ છે, બાકીનું બધું ઘરે બાળીને મારવું ને કૂટવું ને ઓ કરવું ને ચોરી ને લપંગ રિશ્વત ને ગીબત ને ઓ ને વાના વાને બજાડવું ને આ ને કુબ્સ ને કીનું, એ બધું વાંધો, જે મોટામાં મોટો ગુનો છે ને મારા દાખલામાં મજલિસ લંબાવું, બસ એની પકડ થાય તો વાંધો નહીં આવે, કારણ કે અહીંયા બહુ ઝાઝા છે ગુના, પણ કેવા છે? હા ના ના ના ના છે, કાંઈ વ્યાધિ કરવાની નથી, એટલે એ કહી રહી જાઉં ને હસતે હસતે પણ કરી નાખું તોય વાંધો નથી. હસવાની વાત આવી, નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, આ તો આવરસેલા તરજુમો કરતા નબીએ કરીમે કહ્યું છે, આ છઠ્ઠા ઇમામ કહે છે ને પછી રસૂલે ખુદાએ કહ્યું છે, મન અઝનબા ઝંબન દાહિકન દખલન નારા વહુવા બાક, રોતો રોતો જશે. મન અઝનબા ઝંબન દાહિકા, હસતે હસતે જે ગુના કરે, એટલે હસતે હસતે શું, એટલે શું છે લુકમાન, એટલે બધા આપણે ગુના કરે છે બધે હસતે હસતે કરે છે, એટલે એનો મતલબ શું, એટલે પૈડી ના કરવી, દાવા દે બહુ મોટું કોઈ વાત નથી, એ કોક ફેરે આમ હાલતે ને ચાલતે આમ શેખનું જરાક બોલાઈ જતી, હાલે હવે 30 વર્ષથી અહીંયા છે, તકલીફની ભૂલ તો હોય ને તો જ કંઈ માસૂમ છે, બોલવા દે વાદળ હાલે બધું, ને પછી અમે ભૂલાઈ જશે હસન તમે મુનાફરભાઈ, હા બોલાઈ જાય છે, બોલતા નથી હસન સલવાળા મોહમ્મદ વાળા મોહમ્મદ શબાશ, હા જવા દે. કહ્યું છે આમ હસતે હસતે આલા લેશેર, ગુનાહો કરતો જાય છે, ઈ જહન્નમની આગમાં રસૂલે ખુદાએ કહ્યું રોતો રોતો દાખલ થશે, કેમ? ત્યારે એને ખબર પડશે કે આ કરેલા નાના નાના ગુના જેની હું કાંઈ પરવા નહોતો કરતો એ આજે બધું મોંઘું પડી ગયું છે.

ગુનાને કબીરા તો આપણે કરતા નથી, પણ ઓલા નાના નાના જે મુનાવરભાઈએ કહ્યું થઈ જાય છે, પણ ક્યારે ક્યારે કરું પણ છું એ સમજીને કે આ તો બહુ નાના છે. હવે મજલિસ ખતમ થઈ ગઈ 26 મિનિટ. એક વસ્તુ તરફ તમારું ધ્યાન ખેંચવું છે. તમે બધાને મેં આ કામ સોંપ્યું હતું, પણ એવું લાગે છે બદગુમાની કરવાની મનાઈ છે આ દિનની અંદર. બદગુમાની એવી છે કે જેની હું મારા પોતાને ઇજાજત આપું છું, બયાન કરું. એ કઈ બદગુમાની છે કે આ કામ જે તમને સોંપ્યું હતું ને એ મને ખાતરી છે 100 એ 100% કે બધાએ નથી કર્યું. એકે કર્યું હોય, 2 કર્યું હોય, 5 કર્યું હોય, 22 કર્યું હોય, 32 કર્યું હોય, પણ 33 એ ના કર્યું હોય, 75 કર્યું હોય તો 76 ના કર્યું હોય, 99 એ કર્યું હોય તો 100 જે છે ને એ કદાચ ના કર્યું હોય. કોરાને મજીદની એક આયત તમને ને પછી આપણે વિચાર કરશો. આ નાનકડો પહેલો તો વિચાર કરવો જોઈએ ગુનો છે કે નથી, એ આપણે હમણાં સાથે ચર્ચા કરશો. આ નાફરમાની છે કે નથી એ પણ આપણે સાથે વિચાર કરશો. અને અગર ગુનાના ફેરિસ્તમાં એમ લાગે કે ના ગુનો તો નહીં હોય, આ જો ગુનો હોય તો કચુંબર થઈ જાય આપણી, તો અજબ છે ખુદાના પછી અઝાબની વાત શું કામ કરતો હશે? બસ આપણે એને વિચારવું જોશે. આજે આપણો વિષય છે પુસિયાર, એ ખુદાના બંદા, એ મુસલમાન, તારા કરેલા કામ એવું ન થાય બધે બરબાદ થઈ જાય. એક નાનકડી વસ્તુ અગર તારાથી થતી હોય હું એમ નથી કહેતો તું કરસ, અગર આપણાથી થતી હોય હું એમ નથી કહેતો આપણે કરીએ છીએ. એ હર કોઈ પોત પોતાની જગ્યાએ વિચાર કરીએ કે ભાઈ જ્યારથી જાયગા ત્યારથી સવાર, અને ક્યારે કરશો ક્યારે કરશો. કારણ કે કોઈ પણ નાફરમાની નાનકડી સમજીને કરતો જાયશ હબા અન મનફૂરા આ બધું બરબાદ થઈ જશે. એક કોરાને મજીદ આયત. અને પછી વિચાર કરવા જેવું છે કે આ અહીંયા થાય છે આપણે, બાકીનો મૂકો આ બારેથી જે સાંભળે છે, આપણે આપણી વાત કરે મહેફિલે ઝૈનબની. ખુદાને કરીમે સૂરે જાસિયા, કુરાન મજીદનો 45મો સૂરો છે, આયતનું નિશાન છે 8 45 8 કાન્સેક્વિત. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ યસ્માઉ આયાતિલ્લાહ તુતલા અલૈહ, અલ્લાહની આયતોને એ સાંભળે છે એના સામે તિલાવત કરવામાં આવે છે. આમાં આપણે છે કે નથી? કેમ છે અબ્બાસભાઈ, ક્યાંકથી બોલ્યા અબ્બાસભાઈ, કેમ છે? ના પણ આપણે છે આમાં કે નહીં? યસ માઉ આયાતિલ્લાહ તુતલા અલૈહ, આપણે એમાં છે આપણું અલ્હમ્દુલિલ્લાહ. આ બધું બનાવ્યું છે આ પ્રમુખોને માજી પ્રમુખોને બધું હું એમાં આ બધું એના માટે તો બનાવ્યું છે. આ કામેરા નાખ્યું છે એના માટે, અહીંયા જાત જાતના ખબર નથી મશીનો નાખ્યા છે કેના માટે, એના માટે જ કે આ કુરાનનો ફાયદો આપણે ઉપાડીએ. તો હવે સવાલ કરવાનો એ છે કે આમાં હું અને તમો છીએ, કોણ કેની વાત થઈ છે? યસ માઉ આયાતિલ્લાહ તુતલા અલે, એ સાંભળે છે કે અલ્લાહની આયતોની તિલાવત એના સામે કરવામાં આવે છે, પણ એ શું કરે છે? ઇસરારની પાછી વાત આવી. એનો મામૂલ એવો છે કે યુસર મુસ્તકબરન કઅન્લમ યસ્માહા, એનો વ્યવહાર એવો છે જાણે એ આયત સાંભળી જ નથી, કાંઈ ફરક નથી પડતો, કાંઈ મહેનત નથી કરતો, કાંઈ કોશિશ નથી કરતો, એનું કામ એ જ છે. એના સામે અલ્લાહની આયતોની તિલાવત કરવામાં આવે છે અને પછી એનો રવૈયો શું છે? મુસ્તકબરન, પોતાને કાંઈ સમજે છે. અહીંયા કોઈ છે મુતકબ્બીર? આપણા કોઈ નથી અલ્હમ્દુલિલ્લાહ. બધે આપણે એકબીજાને આમ ઝૂકી ઝૂકીને પડી ના જાઉં, ઝૂકી ઝૂકીને આપણે સલામ કરે છે. પણ મુસ્તકબરન એટલે શું? એટલે કાંઈ એલાન કરવું નહીં કે મારા જેવો કોઈ નથી. એ એલાન વગર મારા કાર્યથી ને હું પોતાને કાંઈ સમજું છું કે આટલી આયતો કુરાન મને શું એનું કામ છે ને શેખનું. યસ્માઉ આયાતિલ્લાહ તુતલા અલૈહ, એ સાંભળે છે અલ્લાહની આયતો એના સામે તિલાવત કરવામાં આવે છે. સમ્મા યુસિરુ મુસ્તકબિરન કઅન્લમ યસ્માહા, અને પછી એનો રવૈયો એ છે કે મને કાંઈ કરવાની જરૂર નથી. રસૂલે ખુદાને ખુદાએ કહ્યું ફબશ્શિરુ બિઅઝાબિન અલીમ, એને દર્દનાક અઝાબ જે છે ને એને સંભળાવી દે. આપણી આજની હમણાં શાદી હતી તો એ શબ્દ વાપરું, એને આ કંકોત્રી મોકલાવી દે, એના ઘરે પહોંચી

सवाल 11મા ઇમામે શીખાડ્યું, એવો ગુનો કે જેને નાનો સમજીને બંદો બસ જાવા દે આમ જ જાવા દે, એ કેવો ગુનો છે કે જે ક્યારે માફ નહીં થાય. હવે એક બે સવાલ રહી ગયા, હું તો ઉતરી જાઉં છું. આ કુરાન મજીદની આયતોને સાંભળવી ને એની કાંઈ પરવા ન કરવી ગુનો છે કે નથી? અલ્લાહ આલમ. બીજો સવાલ, કુરાન મજીદની આયતોને પડવી ને સાંભળવી ને સમજવી અને એના ઉપર કોઈ પણ જાતની પરવા ન કરવી, એના માટે ખુદાએ દર્દનાક અઝાબની વાત કરેલી છે કે નહીં? ત્રીજો સવાલ, આ જેના માટે ખુદાએ કહ્યું છે, શું એ મને લાગુ પડે છે કે અલ્લાહની આયતોની તિલાવત મારા સામે કરવામાં આવે છે પણ મને કોઈ પણ જાતની પરવા નથી? આ પણ સવાલ છે. દુઆ કરીએ ઇન્શાઅલ્લાહ તઆલા કે આ મેં કહ્યું એક જ વાત અગર હું સમજી જાઉં તો મારી જિંદગીનો બેડો પાર છે ઇન્શાઅલ્લાહ. આઝ અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલ્લાહુમ્મા ઇગફિર લિલ મુમિનીના વલ મુમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત અલ અહયા મિનહુમ વલ અમવાત તાબિઅ બૈનના વ બૈનહુમ બિલ ખૈરાત ઇન્નકા મુજીબ અદ દઅવાત ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર બિ રહમતિકા યા અરહમર રહીમીના.